દીપાલી સોમૈયા, દમયંતી બેન બરડાઈ અને ચેતન ગઢવીએ ગાયેલા ભક્તિ રચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડીક ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

नमस्कार, सुप्रभात। मीडियम वेव 846 કિલોહર્ટ્ઝ અર્થાત 354.6 મીટર્સ એએમ બેન્ડ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, પ્રાતઃકાલે પ્રથમ સભામાં આપનું સ્વાગત અને અભિવાદન। આજે શ્રાવણ દિનાંક 13 શક સંવત 1948, તદ અનુસાર વિક્રમ સંવત 2082 ને અષાઢ વદ છઠ, તારીખ 4 ઓગસ્ટ 2026 ને મંગળવાર। અત્યારે વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યું છે અને આજે ફિરોઝ શાહ મહેતાની જન્મજયંતિ પણ છે। મિત્રો, અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે। સૌનું કલ્યાણ થાવ અને સમગ્ર જીવસૃષ્ટિ સુરક્ષિત રહો તેવી ઈશ્વરને પ્રાર્થના કરતા શરૂ કરીએ છીએ અમારી પ્રથમ સભાના કાર્યક્રમો શરણાઈના મંગળસૂરો સાથે।

શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. જણાવીએ આપને આજના દિવસના મુખ્ય કાર્યક્રમોની માહિતી અને હવામાન સમાચાર. ક્રમશઃ કાર્યક્રમોની વિગતો જણાવીએ. સવારે શુભારંભ થશે 6:05 અર્ચના કાર્યક્રમથી ભજનો અને ભક્તિ ગીતો સાથે. 6:30 અમૃતધારામાં ચિંતનાત્મક વાર્તાલાપ, લેખન નવનીત શુક્લા, પઠન મધુ શાહ, વિષય છે એક જ ચિંગારી. ત્યારબાદ શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 239 સાંભળશો 6:35. ત્યારબાદ જૂના હિન્દી ફિલ્મી ગીતો રજૂ થશે સુરસરિતામાં 6:45. 7 સદાબહાર ગીતો, ગુજરાતી ગીતોના અનેક કાર્યક્રમો આપ સાંભળશો દિવસ દરમિયાન, જેનો સમય રહેશે 7:20, 9:30, 10:45. સુગમ સંગીતના કાર્યક્રમમાં કલાકાર પ્રવીણ જોશી, 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 1:10 કલાકાર છે વિષ્ણુકુમાર સોની, 2:40, તેમજ સાંજની સભામાં 8:30 આપને માટે અમે ગુજરાતી ગીતો રજૂ કરીશું. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 7:30. માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00. આરોગ્ય જગત, આ કાર્યક્રમમાં 10:02 આપ સાંભળશો કિડની નિષ્ણાંત ડોક્ટર મંથન કંસારા સાથે દીપશિખા દુર્ગાપાલની વાતચીત. હિન્દી ફિલ્મોના ગીતો 10:30

સવારે 11:02 જય ભારતીમાં બપોરે 1:30 વાગે, ગુલમહોરમાં સાંજે 5:10 તેમજ સુરમાધુરીમાં રાત્રે 8:15 આપ સાંભળી શકશો. મિત્રો, હિન્દી બિન ફિલ્મી ગીતો સવારે 11:30 તેમજ સાંજે 7 વાગે રજૂ કરવામાં આવશે. લોકસંગીત સાંજે 5:45, જેમાં પ્રાચીન ભજનો પ્રસ્તુત થશે. કલાકારો છે દિનેશ ગીરી ગોસ્વામી અને ભીખીબેન પ્રજાપતિ. યુવા દોસ્તો માટે યુવાણી સાંજે 6:30. સાંજે 7:21 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ કિસાન વાણી. સંસદ સમીક્ષા રાત્રે 8 વાગે દિલ્હીથી રિલે થશે. સમાચાર દર્પણ રાત્રે 9:15, રાત્રે 9:30 આજ કે ફનકાર અને સંસદમાં પ્રશ્નોત્તરી કાળનું ધ્વનિમુદ્રણ રાત્રે 10 વાગે આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. મિત્રો, હવે હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 33.5°C, જે સામાન્ય કરતાં 1.6° વધારે હતું, અને ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ તાપમાન 26.6°, જે સામાન્ય કરતાં 1.2° વધારે નોંધાયું હતું. આવતા 24 કલાક માટે આગાહી છે કે આકાશ સામાન્યતઃ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વરસાદના 1-2 ઝાપટા પડવાની સંભાવના છે. તો મિત્રો, આ હતી માહિતી કાર્યક્રમોની અને હવામાન સમાચાર. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 6 વાગે આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે હિન્દી સમાચાર. તો જોડાઈએ દિલ્હી કેન્દ્ર સાથે બસ થોડી જ વારમાં.

શુભ પ્રભાત શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમનો આરંભ કરીએ છીએ મકરંદ દવે રચિત આ ભજન સાથે. સ્વર અનાર કઠિયારા.

સુરદાસ રચિત આ ભજન આપ સાંભળી રહ્યા હતા પ્રતિમા ત્રિવેદીના સ્વરમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ ભક્તિ સંગીત અને ભજનો સાંભળી રહ્યા છો કાર્યક્રમ અર્ચના અંતર્ગત. હવે મીરાબાઈની આ રચના સ્વાતિ ઉદાસના સ્વરમાં.

શ્રોતા મિત્રો કહે છે કે ઘણી મેં શોધ કરી શ્લોક અને સ્તુતિમાં, પણ ઈશ્વર મને મળ્યો આખરે સ્નેહ, સહાનુભૂતિ અને સમર્પણમાં. જી હા, મીરા, સુર, કબીર અને તુલસીદાસજી આ તમામ ભક્તોના જીવનને આપણે જોઈએ તો એમના મનમાં પ્રભુનું માનસ ચિત્ર એવું અંકાયેલું છે કે એમના ક્ષણે ક્ષણે પ્રભુના સાથે હોવાનો અહેસાસ છે. મિત્રો, કાર્યક્રમનું સમાપન કરીશું રતનદાસ રચિત આ ભજન સાથે, પ્રાણલાલ વ્યાસના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચિંતન શ્રેણી અમૃતધારામાં આજે વિષય છે એક જ ચિંગારી. લેખન નવનીત શુક્લા, પઠન મધુ શાહ.
1: એક ગ્રીક પુરાણ કથા છે. પ્રોમિથિયસ નામનો એક વીર પુરુષ સ્વર્ગમાંથી અગ્નિ ચોરીને પૃથ્વી પર લઈ આવ્યો. સ્વર્ગના દેવતાઓ એના પર રોષે ભરાયા, એને બાંધીને ખૂબ ત્રાસ આપ્યો. પણ આ મહામાનવે અદ્ભુત અડગતા દાખવી. કદાચ પ્રોમિથિયસ અગ્નિને શોધનારો આ સૌપ્રથમ આદિમાનવ હશે. અગ્નિ માનવ સંસ્કૃતિનો આધારસ્તંભ. પણ અહીં વાત પ્રોમિથિયસની નથી, અગ્નિની છે. આકાશ, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આ પંચમહાભૂતોમાંનું એક તેજ, તે અગ્નિ, અગ્નિદેવ. વેદોમાં એની સ્તુતિઓ જોવા મળે છે. આ પૃથ્વી પર અવતર્યા પછી માનવી એનું અસલું સ્વરૂપ ખોઈ બેઠો. સમાજનો વિકાસ થયો, પણ વ્યક્તિ ચેતનાનો રકાસ થયો. માનવીની ચેતના કુંઠિત થઈ. એની મુક્ત ચેતનાની આસપાસ સમાજ, રાષ્ટ્ર, જાતિ, ધર્મના આવરણો રચાયા. ફ્રેન્ચ ચિંતક રૂસોના શબ્દોમાં કહીએ તો, મનુષ્ય જન્મ્યો હતો ત્યારે મુક્ત હતો, પણ પછી એ અનેક શૃંખલાઓમાં, અલબત્ત જાતે જ, બંધાયો. આજે આપણે સૌ એક પ્રકારના સોશિયલ હિપ્નોસિસ, સામાજિક સંમોહન નીચે જીવી રહ્યા છીએ. અનેક વિચારસરણીઓ અને વાદોના વાડામાં બંધાયેલા ઢોર જેવી દશા છે આપણી. આને પરિણામે આપણે જાડાઈથી પીડાઈએ છીએ. સંસ્કૃત શબ્દ જાડાઈ મજાનો છે. બે અર્થ છે એના, એક જડતા અને બીજો ઠંડી. ઠંડીથી તન મનમાં જડતા જ વ્યાપે ને, એટલે વાસ્તવમાં તો આ બંને અર્થો એક જ અર્થ ભણી દોરી જતા લાગે. આપણી ચેતના બરફની જેમ થીજી ગઈ છે. એક જબરદસ્ત જડતાનો આપણે ભોગ બન્યા છીએ. નથી આપણે મુક્ત રીતે વિચારી શકતા કે નથી મુક્ત રીતે અનુભવી શકતા, જીવી શકતા. આ તો માનવીનું અમાનવીકરણ થયું કહેવાય. આવી અવદશાની આબોહવામાં ગુજરાતી કવિ શ્રી હરિહર ભટ્ટે ગાયું, એક જ દેહ ચિનગારી મહાનલ, એક જ દેહ ચિનગારી. ગુજરાત

0: ભક્તિ સાહિત્યના સિદ્ધ ભક્તિ ગીતોમાંનું એક આ ગીત. ભૈરવીના સુરમાં જરીક લલકારી જુઓ ને, જોઈ લો મજા. એમાંના અવસાદ અને આરતની તમને અનુભૂતિ થશે. આ મહાનલ કોણ? વિશ્વમાં ચોપાસ વિલસતું પ્રભુનું ચૈતન્ય સ્વરૂપ. કવિને આજના માનવીની ચૈતસિક બધિરતાનો અહેસાસ થાય છે. એ મૂંઝાય છે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. અગ્નિમાં બે ગુણ છે, પ્રકાશ અને ઉષ્ણતા. માનવચિત્તમાં પણ જ્ઞાનનો પ્રકાશ અને લાગણીની ઉષ્મા બંને જરૂરી છે. જ્ઞાન દર્શન આપે છે, જ્યારે લાગણી સંવેદન. ધન્ય જીવન માટે બંને જોઈએ. મૂળ વાત ચિત્તની સિસ્ટમ સાફ કરવાની છે. અગ્નિ સાફ સુફીનું ખાતું સંભાળે છે. પાવક ખરો ને? ચાંદો સૂરજ આભ અટારી સળગી રહ્યા છે આ અગ્નિપુંજથી. ન સળગી એક સગડી મારી, ન સળગી એક સગડી મારી, વાત વિપત્તની ભારી. આ આપણા સૌની કરુણતા છે. આપણી વૈચારિક શૂન્યતા અકળાવે તેવી છે. આપણા ભાવજગતને પણ લૂણો લાગ્યો છે આ યંત્રયુગમાં. કવિ ઉદ્ગારે છે, વૈશ્વાનર હું અધિક ન માંગું, વૈશ્વાનર હું અધિક ન માંગું, માંગું હું એક ચિનગારી. તારો એક ચૈતન્યનો તણખો મને આપ, જુગજુગની જડતાને વિદારવા.
1: અમૃતધારામાં આજે ચિંતનનો વિષય હતો એક જ ચિનગારી. લેખન નવનીત શુક્લા, પઠન મધુર શાહ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ સંત તુલસીદાસજી રચિત શ્રી રામચરિતમાનસ ગાન.

શ્રી રામચરિતમાનસ ગાનનો ભાગ 239 હમણાં જ આપે સાંભળ્યો. સતીશ ભાટિયાના સંગીત નિર્દેશનમાં આજની કડીના કલાકાર હતા એ હરિહરન, અને પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર કાર્યક્રમ સુર સરિતામાં આપનું સ્વાગત છે. લોકલાડીલા પાર્શ્વગાયક, અભિનેતા અને સંગીતકાર કિશોરકુમારની જન્મજયંતિના અવસરે ચાલો આજે સાંભળીએ એમના સ્વરમાં બે ગીતો. સૌ પ્રથમ રંગોલી ફિલ્મનું આ ગીત છે. 1962માં બનેલી આ ફિલ્મમાં કિશોરકુમારે જ ખુદ અભિનય કર્યો હતો. શૈલેન્દ્રની શબ્દરચના છે, શંકર જયકિશનનું સંગીત.

ગીતકાર મજરૂ સંગીતકાર સચિન દેવબર્મન, કિશોર કુમારનો સ્વર હતો. 9-11 ફિલ્મનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, સુરસરિતા કાર્યક્રમ હવે અહીં સમાપ્ત કરીએ છીએ અને સદાબહાર ગીતમાં પણ આપને સંભળાવીશું કિશોર કુમારના કેટલાક યુગલ ગીતો. તો જોડાયેલા રહેજો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી જ વારમાં બરાબર 6:55 મિનિટે દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સાંભળશો.

0: શબ્દો સચિન્દ્ર બર્મનનું સંગીત, કિશોર કુમાર અને આશા ભોસલેનો સ્વર, ફિલ્મ પેઇંગ ગેસ્ટ. મિત્રો, આવા અનેક મસ્તીભર્યા સદાબહાર ગીતોમાં જેમનો સ્વર છે, જેમના સ્વરનો રણકાર છે, એવા કિશોર કુમારને યાદ કરતા એમને શ્રદ્ધાવંદન કરીએ. આજનો સદાબહાર ગીત કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.
1: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ. સમાચાર વિગતવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં નિપુણ ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: શાળાઓમાં બેઝલાઇન સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આજે ગુજરાતી ભાષા વિષયનો તથા આવતીકાલે ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ મિડલાઇન સર્વે અને એન્ડલાઇન સર્વે થશે. ત્રણેય સર્વેના પરિણામને આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વિધાનસભામાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતા કહ્યું, 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે. રાજ્યપાલે આ સત્રનું આહવાન કર્યું છે.
2: ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે.
0: વડોદરાના માંજલપુર વિધાનસભાની ખાલી પડેલી બેઠકની ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયું, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાની સાથે જ હવે વડોદરા જિલ્લામાં અમલમાં મુકાયેલી આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ હોવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મરીન ટાસ્કફોર્સ દ્વારા કચ્છના છશી લાઇટ હાઉસ, સાંધાણ અને સુથરી સુધીના તટીય વિસ્તારમાં વિશેષ સઘન તપાસ હાથ ધરાઈ. ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા તેમજ સતર્ક રહેવા સૂચના અપાઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યના દરિયાકાંઠે આ પ્રકારની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર પ્રસાદે રાજ્યસભામાં સાંસદ

0: કમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી. મંત્રીએ જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ સ્તંભ હેઠળ રાજ્યમાં પ્રાદેશિક એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા 2 એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓને 23 ફેલોશીપ એનાયત કરવામાં આવી છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં એઆઈ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. શ્રી પ્રસાદે લેખિત જવાબમાં જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ કોમ્પ્યુટર સ્તંભ હેઠળ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને અમૂલ સહિતની સંસ્થાઓને હાઈ એન્ડ જીપીયુ કોમ્પ્યુટરની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે. અંગદાન ક્ષેત્રે રાજ્યની 3 સરકારી હોસ્પિટલોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા, જે અંતર્ગત અમદાવાદની કિડની હોસ્પિટલને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે અગ્રણી સરકારી હોસ્પિટલનો પુરસ્કાર અપાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ બિન પ્રત્યારોપણ ઓર્ગન રિટ્રીવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ પુરસ્કાર એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમગ્ર ટીમને બિરદાવી છે. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાની જિલ્લા હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે એક સાથે 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવનારી રાજ્યની પ્રથમ જિલ્લા હોસ્પિટલ બની છે. દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને સતત ગુણવત્તા સુધારણાના પ્રયાસના પરિણામે હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ NQAS અને મુસ્કાન અને લેબર રૂમ ગુણવત્તા સુધારણા પહેલ લક્ષ્ય એમ 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મળ્યા છે. આ અંગે જામખંભાળિયાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDMO ડોક્ટર LN કનારાએ પ્રતિક્રિયા આપી.
1: એનક્વાસ એટલે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, એવી રીતે લક્ષ્ય એટલે લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ અને મુસ્કાન એટલે મલ્ટી ફેસિલિટી બેઝ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ફોર ન્યૂબોર્ન કેર, કે આ બંનેમાં સગર્ભા માતા અને નવજાત શિશુને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeeu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. નાંદા, પોંઠા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળસંગ્રહ થયો. વરસાદ દરમિયાન નવસારીમાં સૌથી વધુ 28,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું અને 845 લોકોને બચાવાયા છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ દરમિયાન 156 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું અને 86 સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં સતત વરસાદને કારણે સુખી બંધની જળસપાટી વધતા એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલી 997 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વલસાડના પૂર અસરગ્રસ્ત અંકલાજ, નગવાસ, જરોલી, ધનોલી સહિતના ગામોમાં ગઈકાલે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા છે અને બંદર પરની ચેતવણીને હવે હટાવી લેવામાં આવી હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે બાગાયતી કલમો અને વૃક્ષોનું નુકસાન થયું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેડૂતોના ખેતરમાં જઈને પાકને ફરી બેઠા કરવાની તાલીમ આપી રહ્યા છે. આ અંગે યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અંકુર પટેલે વધુ માહિતી આપી.
2: લાંબી ડાળીઓ છે, નમી જે ડાળીઓ જે છે તો એ કાપી રાખીને માપના થોડાક જ પાન રહેવા દેવા, જેથી કરીને ખોરાક પાછો એ બનાવી શકે. વરસાદ બંધ થઈ જાય તો જેટલી ડાળી કાપેલી છે તેના ઉપર આપણે કોપર ઓક્સિક્લોરાઇડ COC ની ટેસ્ટ લગાવવાની, તો એ કોપર ઓક્સિક્લોરાઇડમાં ઓક્સિજન છે એટલે ઓક્સિજન એ તરત જ પાછો એ ડાળી જ્યાં કાપેલા ભાગ પરથી નીચે જશે ત્યાં સડો પણ નહીં લાગવા દેશે અને એની નજીકની જે આંખ આવેલી ત્યાંથી તમને નવી ફૂટ તમને કરી આપે.
0: દરમિયાન વલસાડના ચણવાઈ ખાતે વરસાદમાં નુકસાનગ્રસ્ત આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુનઃસ્થાપન માટે યોજાયેલી તાલીમ શિબિરમાં 120થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં અતિ લોકપ્રિય એવા જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તરામાળ તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને હવે 1 માસ જેટલો સમય રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા ક્રમે આવતા પોરબંદરના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરાયું છે. ચોપાટીના વિશાળ પટાંગણમાં યોજાનારા આ ભાતીગળ મેળામાં આ વર્ષે 450થી વધુ પ્લોટ ફાળવવામાં આવશે, જેથી લોકોને ભીડનો સામનો કરવો પડશે નહીં તેમ મેયર સાગર

0: મોદીએ જણાવ્યું હતું.
1: તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. તારીખ 5 થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. જો MRP થી વધુ વેચાણ થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણ માટે. વરસાદ આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે.
0: જ્યારે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ પ્લોટના ડ્રો કરાયા, જેમાં રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી સહિત 130 પ્લોટના ડ્રો કરાયા. રાજ્યમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદની શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુરની હરપારપુરા કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરાઈ, જ્યારે સાબરકાંઠાના હાથરોલ ગામની શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાઈ ગયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ મેળાની લોકમેળાની તડામાર તૈયારીઓ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપનું સ્વાગત છે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. આરંભ કરીએ તુષાર શુક્લની આ શબ્દરચના સાથે. ગાયક કલાકારો છે મિતાલી અને ભૂપેન્દ્ર સિંહ, સંગીતકાર શ્યામલ સૌમિલ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: અને શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ આકાશવાણી ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં સુરેશ દલાલની આ શબ્દરચના.

હવે આપને સંભળાવીએ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમૂહ સ્વરોમાં જયંત પલાણ રચિત આ ગીત. સંગીતકાર છે ગૌરાંગ વ્યાસ. ગાયક વૃંદનો સમૂહ સ્વર.

પિનાકીન ઠાકોરની શબ્દરચના, રસિકલાલ ભોજકનું સંગીત, વાણી જયરામનો સ્વર હતો આ ગીતમાં. અને કાર્યક્રમનું સમાપન કરીશું અવિનાશ વ્યાસના ગીત સંગીતમાં, શ્રુતિ ગાયકવૃંદના સ્વરમાં આ ગીત સાથે.

શ્રોતામિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનું કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ અને સામાજિક પરિવર્તન રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા મધ ગાય ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ડાબર ઇન્ડિયાના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ 2026 ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. ઓડિશાના કટકમાં જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન કરતા તેમણે યુનિવર્સિટીઓને નૈતિક, કુશળ અને સામાજિક રીતે જવાબદાર નાગરિકો બનાવવા હાકલ કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ વિકસિત ભારત 2047 અને વિકસિત ઓડિશા 2036ના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિએ નવી દિલ્હીમાં મેટા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અને સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ પ્રધાનમંત્રીની સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા બદલ મેટા ઇન્ડિયાની ટીકા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રી દુબેએ જણાવ્યું કે સમિતિએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને આ માટે માફી માંગવાની માંગ કરી છે અને જે તેઓ આમ નહીં કરે તો કલમ 79 હેઠળ તેમની પાસેથી સેફ હાર્બર પ્રોટેક્શન પાછી ખેંચી લેવું જોઈએ.
1: ઓર જબ ભારત કે પ્રધાનમંત્રી કા જો હૈ વીડિયો ઉતારા જા સકતા હૈ ઓર ઉન્હોને ખુદ સ્વીકાર કિયા કે 5 ઘંટે તક ઉતારા 12:30 બજે રાત સે લેકે સુબહ 5 બજે તક જો હૈ વો કન્ટેન્ટ ગાયબ રહા. યે બડી સીરિયસ બાત હૈ કે હમારી કમિટી ને દો ચીજે કહી હૈ. યે માફીનામા ઝકરબર્ગ કે તરફ સે આના ચાહિએ ઓર યે ઝકરબર્ગ નહીં દેતે હૈ તો જો સેફ હાર્બર કા જો પ્રોટેક્શન હૈ ઉનકો સેક્શન 79 મે વો સેફ હાર્બર કા પ્રોટેક્શન ઉનસે વાપસ લેના ચાહિએ.
0: બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ પરના બ્રિક્સ નિષ્ણાંત નેટવર્કની બીજી બેઠક આજે તેલંગાણાના હૈદરાબાદમાં શરૂ થશે. કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ રચના શાહ આ બેઠકનું ઉદઘાટન કરશે. આ બેઠક જૂનમાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠકના પરિણામો પર આધારિત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે 2 દિવસીય બેઠકનું આયોજન ભારતના બ્રિક્સ પ્રમુખપદ, સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણની વિષયવસ્તુને અનુરૂપ કરવામાં આવ્યું. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્યો સંપત્તિ પુનઃપ્રાપ્તિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા, સરહદ પાર ભ્રષ્ટાચાર સામે લડવા, શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા પર ચર્ચા કરશે. ફૂડ રેગ્યુલેટ ફૂડ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવાઓનો ઉપયોગ કરી મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ઉત્પાદનો વેચવા પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે આવા લેબલિંગ કાયદાની વિરુદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એફએસએસઆઈએ માહિતી આપી હતી કે તેણે ડાબર ઇન્ડિયા લિમિટેડને 100% દાવાઓ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધને આદેશ જારી કર્યો છે. ઉલ્લંઘનો વિશે વિગતો આપતા એફએસએસઆઈએ જણાવ્યું હતું કે કંપનીની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનો 100% દાવાઓ જેવા કે 100% કુદરતી, 100% શુદ્ધ, 100% શુદ્ધતા ગેરંટીકૃત, 100% ઓર્ગેનિક જેવા ભ્રામક 100% દાવાઓ ધરાવતા જોવા મળ્યા હતા. ડાબર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને નોટિસ મળી છે અને વેબસાઇટ પર નોટિસમાં ઉલ્લેખિત સામગ્રીની તપાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારે આગામી પખવાડિયા માટે નવા દરો જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલ પર નિકાસ ડ્યુટી હવે પ્રતિ લીટર

સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ETFની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારે આગામી પખવાડિયા માટે નવા દરો જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલ પર નિકાસ ડ્યુટી હવે પ્રતિ લીટર 25.50 રૂપિયા હશે, જ્યારે ETF પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 22 રૂપિયા કરવામાં આવી છે. દરમિયાન પેટ્રોલ પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 3.50 રૂપિયા કરવામાં આવી. નાણાં મંત્રાલય દ્વારા સૂચિત સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પર હાલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી બખ્તિયાર સૈદવ સાથે વાતચીત કરી હતી. બંને મંત્રીઓ ઉર્જા, માળખાગત સુવિધાઓ, વેપાર, સંરક્ષણ, શિક્ષણ અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓએ મુખ્ય પ્રાદેશિક પડકારો પર પણ ચર્ચા કરી હતી અને ભારત ઉઝબેકિસ્તાન બહુપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા પર ચર્ચા કરી. બેઠકમાં વિદેશમંત્રીએ ભાર મૂક્યો કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બાંધકામ, ઉર્જા, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તેમણે નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે $1 અરબ છે. બંને દેશો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ, ખાસ કરી આતંકવાદ, ઉગ્રવાદ અને માદક દ્રવ્યો હેરફેર પર સમાન મત ધરાવે છે. કર્ણાટકમાં ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બેંગલુરૂના લોકભવનમાં એક સમારંભમાં 19 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા. રાજ્ય મંત્રીમંડળમાં હવે 33 સભ્યો છે. મુખ્યમંત્રી DK શિવકુમારે 3 જૂને 13 અન્ય મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ એકમાત્ર મહિલા ધારાસભ્ય ગાયત્રી શાંતિ ગૌડાએ આજે શપથ લીધા નહોતા. છેલ્લી ઘડીએ SS મલ્લિકાર્જુનને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શપથ ગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ આજે દિબ્રુગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ, ગોલાઘાટ જિલ્લાઓમાં પૂરગ્રસ્ત પરિવારોમાં 15,000ના વચગાળાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું હતું. નાણાકીય સહાય પર 4 જિલ્લાઓમાં આશરે 75,000 પૂરગ્રસ્ત પરિવારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૂરી પાડવામાં આવી રહી હતી. પ્રથમ તબક્કામાં 62,000થી વધુ પરિવારોને સહાય ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ NS રાજા સુબ્રમણ્યે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધમાં AI, સાયબર ટેકનોલોજી, ઓટોમેટેડ સિસ્ટમ, સ્પેસ ટેકનોલોજી અને ડેટા આધારિત નિર્ણય લેવાની ભૂમિકા વધી રહી છે. નવી દિલ્હીમાં ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સના 4th સંસ્કરણના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે જણાવ્યું કે યુદ્ધની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે અને નવી ટેકનોલોજી લશ્કરી કામગીરીને અસર કરી રહી છે. જનરલ સુબ્રમણ્યે દેશની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવા માટે ત્રણેય સેવાઓ, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન ક્ષેત્ર વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો હતો. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરુણાચલ પ્રદેશમાં ગ્લાવ તળાવને ભારતના 101માં રામસ્થળ સ્થળ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રી આ વિકાસને જૈવ વિવિધતા સંરક્ષણ, પાણી અને આબોહવા સુરક્ષા, ટકાઉ આજીવિકા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. શ્રી યાદવે જણાવ્યું કે પૂર્વીય હિમાલયમાં અશુદ્ધ મીઠા પાણીનું તળાવ, કમલાંગ વાઘ અભયારણ્ય અને વન્યજીવન અભયારણ્યમાં આવેલું એક જૈવ વિવિધતા સ્થળ છે. મંત્રીએ જણાવ્યું કે ગ્લાવ તળાવ હરિયાળીથી ઘેરાયેલું છે, જેમાં 150થી વધુ વૃક્ષોની પ્રજાતિઓ અને 49 ઓર્કિડ પ્રજાતિઓ સ્થળ અને તેના જળસ્ત્રાવમાં નોંધાયેલી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે પાર્ટી 3 વિધાનસભા પેટાચૂંટણીઓમાં મળેલા જનાદેશને સ્વીકારે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકોનો ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. શ્રી નવીને જણાવ્યું કે ભાજપને બાંકીપુર અને દતિયામાં અપેક્ષિત જનાદેશ મળ્યો નથી. તેમણે કહ્યું કે પાર્ટી આ 2 મતવિસ્તારમાં ચૂંટણી પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે. ભારતના બેડમિન્ટન ખેલાડીઓ આજે દક્ષિણ કોરિયાના આસનમાં આવેલા આસાન ઈ સનસિન જિમ્નેશિયમ ખાતે શરૂ થઈ રહેલા કોરિયા માસ્ટર્સ 2026 BWF સુપર 300 ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટ આ મહિનાની 9મી તારીખ સુધી ચાલશે. બધાની નજર 17 વર્ષીય તન્વી શર્મા પર રહેશે, જેણે તાજેતરમાં જ તૈપેન ઓપનમાં જીત મેળવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.

0: આજના અખબારોની હેડલાઇનમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશો સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, લીવ ઇનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાનો કેસ કરી શકે. નવગુજરાત સમય લખે છે, નીટ આંદોલનકારો સામેની એફઆઈઆર પરત ખેંચવા રાજ્યોને સુપ્રીમની છૂટ. ભાજપને એક ફૂલ બે કાંટા ત્રણ પેટાચૂંટણી અંગેના આ સમાચારને દિવ્ય ભાસ્કરે હેડલાઇનમાં લીધા છે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ઉપચુનાવ નતીજો સે ભાજપ કો જનતા કાર્યકર્તા કા વોકઅપ કોલ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા ડાબરના ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો. અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.